0: ભાઈ લોકોને કે સ્વાગત.
1: હા, હું સ્વાગત કરી છે.
0: સૌ ગોટે કે નમસ્કાર.
1: અનિલભાઈ, આજ સ્નેહી કિસાન શ્રોતા ભાઈ બહેન લોકની લેલ ખેતી ગૃહસ્થી કે દલાન પર એકટા ભેટ વાર્તા લઈ કે આવેલ છીએ. સંગે ગીતનાદક આનંદ લેબ, મોસમ સંબંધી જે જાણતવ ઓ દેવન, મુદા એ સબસં પહિને પપીતા કે ઉન્નત ખેતી કે પ્રસંગમે હમણાં લોકન કિછુ ગપસપ કો લે છી. અનિલભાઈ, પપીતા કે હમણાં લોકન કે વ્યવસાયિક દૃષ્ટિકોણસં જો ખેતી કરે છી તો બડ બેસી લાભ હોઈત અછી. કારણ એકર માંગ બજારમે સદત બનલ રહેત અછી. પપીતા કે ખેતી કો લેલ હમણાં લોકન કે બલુઈ દોમટ માટિ કે ચુનવાક ચાહી, જેકર પીએચ માન 6.5 થી 7.5 ધરી રહે.
0: દેખિયો ઉગના ભાઈ, અને લેવા કહ્યો વા પપીતા કહ્યો, એ સ્વાસ્થ્યક હિસાબસં બડ બેસી ગુણકારી અછી. આ પેટક લેલ અમૃત અછી. સ્વસ્થ રહેવાક લેલ સંતુલિત ભોજનકે અતિરિક્ત ભોજનમે ઉચિત રૂપસં ફળ ફલહારીક સમાવેશ રહેવ આવશ્યક. પપીતા પાચન સંબંધી રોગસભક લેલ વરદાન અછી. સંગે અપન સભક દેશમે પપીતાકે ખેતી ફલકે ખાવાક લેલ કયલ જાય. બેસી લોકસભ ઈ ગપકે માને છતી જે અનર લેવા પપીતા એકટા સ્વાસ્થ્યવર્ધક આ પાચક ફળ હોઈએ. અહીમે પપેન નામક જે છે એન્ઝાઇમ ભેટ રહેલ અછી. એ પાચક રૂપમે બેસી કાજ કરે. આન પરંપરાગત વિધિસં જે તુલનાસં જો એકર ખેતી વૈજ્ઞાનિક વિધિસં કયલ જાય તો અપેક્ષાકૃત બેસી ઉપજા હોઈએ, બેસી લાભ કમા શકે છે. શરત ઈ અછી જે નીક બિયાક ચયન કરું, સમય પર પટૌની, ઉચિત માત્રામાં ખાદ ઉર્વરકકે વ્યવહાર આ નિકોની કમઠોનીવાળા કાજ સમય પર કયલ જાય. હવે એકર ઉન્નત પ્રભેદ સબ કોન કોન અછી ઓકર સંબંધમાં જો ગપ કરી તો પપીતાકે કિછ ઉન્નત પ્રભેદ સબ અછી, જેના પૂસા ડ્વાર્ફ, પૂસા નન્હા, પૂસા ડેલિશિયસ, CO7, અર્કા સૂર્યા આ રેડ લીટી. એકરા પહેને બિયાકે છીટકે નર્સરીમે છોટ છોટ ગાછ તૈયાર કયલ જાય. એકર નર્સરી તૈયાર કરવાક લેલ જે છે ફરવરી કે અંત માસ વા ઓગસ્ટ માસમે ઈ કાજ આપણે કો શકે છે.
1: ઠીકે કહેલો. આ નર્સરીમે જહન ગાછ તૈયાર ભ જાય છે બિયા દેલાકે બાદ તો અનિલભાઈ ઓકરા ફેર થલ્લા કાટકે હમણાં લોકન ખેતમે જતો લગવા ચાહે છી ઓતો લગવૈ છી. ગાછ લગેવાક કાલ એકર ગાછસં ગાછક દૂરી પર સેહો ધ્યાન દેવાક ચાહી, જે પ્રાયઃ 6x6 અથવા 7x7 મીટરકે દૂરી પર લગા શકે.
0: કહેવાક તાત્પર્ય જે ઈ ભેલ જે એક ગાછસં દોસર ગાછક દૂરી જે છે સે 1 થી 1.5 ફીટ રાખવાક ચાહી, 1.5 થી 2.5 ફીટ દૂરી સેહો અથવે રાખવાક ચાહી. અહીસા ગાછક વિકાસ નીક જકાં હોઈએ. સંગે ખાદ ઉર્વરકકે સંબંધમાં જો ગપ કરી તો એકર સૌસં પહેને પપીતાકે બિયાકે જે છે સે એકરા નર્સરીમે તૈયાર કરે છે તો 150 ગેજવાળા જે પોલિથીન હોઈએ ઓમે 2 g/kg દરસં ઉચિત દવાઈસં ઉપચારિત કો કે લગેવાક ચાહી. જાહે ખદ્ધામાં એકરા આપણે રોપે છે તો ધ્યાન રાખી જે રોપાસં પહેને ખેતક તૈયારી નીક જકાં કો લી, ખેતકે નીક જકાં બરોબર કો દેવાક ચાહી, જાહેસં પાણી લાગલ નહીં રહી શકે.
1: જળ નિકાસકે ઉચિત વ્યવસ્થા હોવાક ચાહી. કારણ પપીતાકે ગાછ અનિલભાઈ બેસી પાણી નહીં બરદાસ્ત કરેત અછી. તો બેર રહત તો ફેર ગપસપ કરબ, મુદા આબ કી વિચાર?
0: ઓગના ભાઈ, બરસાતક સમયે આ બરસાતક સમયમે માલજાલમે વા હમરા અહમે બહુત તરહક સામાન્ય રોગ વ્યાધિસભ હોઈએ. તો માલજાલકે કોન કોન સામાન્ય રોગ અઈ આ ઓકર સામાન્ય ઉપચાર કી સભ અઈ તો યહ વિષય પર એકટા ભેટ વાર્તા સુનૈ છી. ભેટ વાર્તાકાર છે ડૉક્ટર ચંદ્ર.